0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન્સ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં
2: ભણો સર અહીં થોડી એક બે મિનિટ માત્ર ભણીને બોલદીને પડે સર અલગથી ભણીને કે છે અહીં પછી અવસ્થા બોલી હાલો સર
3: ભણ્યા
2: ન તો લ સુરુ કરો સર સાહેબ શ્રી સાહેબ કે ભઈરા હો ચિંતિર પર તાલ ફોટ્યા ભણી ખબર આઈ રાખ્યા છે
3: હજુર મ નુવાકોટ બડા સાહેબ પ્રજી બોલ્દે છો યા અહીં ભખર હમલા એઉટા તે સૂચના આયો છ અહીં ચીનકો તિબ્બત તર્ફબાટ યો લેન્દે ખોલામાં પાણીકો બાફ બઢેકો ભન્ને કુરાહરુ છ કારણ ચાહિ કે કારણ ભન્ને કુરા ચાહિ ત્યસ હામીલે ત્યોતિર લાગેકા છૈનૌ જો યતા નેપાલ પ્રવેશ ગરિસકેપછિ ભોટે કોશી હુદૈ ત્રિશુલી નદીમાં પાણીકો બાફ બઢેકો છ ભનેર ત્યો સૂચના આયેકો હુદા હામીલે નદી તટીય ક્ષેત્રકા બાસિંદાલાઈ સુરક્ષિત સ્થાનમાં ઘુમ્નકો લાગી ચાહિ સંબંધિત સુરક્ષા યુનિટહરુ મારફત ર સંબંધિત પાલિકાહરુલાઈ ચાહિ અલર્ટ ગરાએકા છૌ અબ કે છ કતિ બાફ ભયો ભન્ને કુરો અબ ત્યાં અહીલે ચાહિ અબ માપન ભઈસકેકો અવસ્થા છૈન તર બાફ ચાહિ બઢેકો છ
2: સાહેબ શ્રી સાહેબ તપાઈ કહાં હુનુહુન્છ અહીલે
3: મ અહીલે યહીં ત્યાં ત્રિશુલી નદી કઈ છોકે છોકે તર અહીલે મેં નદી દેખિરહેકો અવસ્થા છૈન મ યતા કમાન્ડ પોસ્ટ તર્ફ ચાહિ છુ અહીલે अहिलेको अवस्था यस्तो छ
2: भनेको अब त्यहाँ नदी बढेको भन्ने खबर चाहिँ आएको छ कि छैन साग श्री साहब
3: नदी बढेको भन्ने खबर आइरहेको अवस्था छ
2: भनेको स्थानीयहरू चाहिँ अहिले लाखा पाखा भनेको त्यो अलिक जोखिमयुक्त ठाउँबाट दायाँ बायाँ गइसकेका छन्
3: जाने क्रम छन् कोही गइसकेका छन् कोही जाँदैछन् हामीले चाहिँ नै सूचना सम्प्रेषण गरिसकेका छौँ है
2: हजुर
3: हवस्
2: हस् धन्यवाद यहाँलाई समयको लागि नुवाकोटका सहायक सिडी हुन्थ्यो हाम्रो टेलिफोन सम्पर्कमा चिनको छोचेन खोला र पुरेपो लोङ्से नदीको सङ्गममा बनेको ठुलो ताल फुटेको खबर आएको हो चिनिया पक्षबाट ताल फुटेको जानकारी आएको र सुवाका प्रमुख जिल्ला अधिकारी नरेन्द्र परियारले पनि जानकारी दिनुभएको छ ताल फुटेपछि नदीको तटीय क्षेत्रका नागरिकलाई सुरक्षित रहन सूचना जारी गरिएको छ चीन र नेपाल सीमामा ताल बनेको थप विपदको जोखिम रहेको बीबीसीका चीन संवाददाता लाब्रा विकरले बताउनु भएको छ
4: I've just watched the Chinese state media bulletin and it wasn't even the top story and they did not show the images that we have seen of that Chinese port, Geelong port being wiped away by a torrent of waves and mud and you see the whole building collapse you see the trucks and the lorries being pushed aside you see people fleeing for their lives they have not shown that they are focusing on the rescue efforts and showing firefighters launching drones and helicopters we do know from state media that rescuers are facing major obstacles within the last few hours we've been hearing about this so-called barrier lake now a body of water has formed upstream from Geelong port and that's one of the reasons why rescuers are struggling to get on the ground because they fear that that body of water will burst its banks and wash them away. So the Chinese Ministry of Water Resources has been assessing the risk and they say that there is a risk that it could burst its banks within the next 3 days. So there are further obstacles to come. But the People's Liberation Army and the Air Force are both on the scene and they are both trying to stabilize the area, we are told.
2: नेपाल र छिमेकी तिब्बतमा बाढीबाट भएको क्षतिको विवरण आउने क्रम जारी छ विनाशकारी बाढीमा करिब 500 जनाको ज्यान गएको छ भने 33 जना बेलायती नागरिक सहित ठूलो संख्यामा मानिस अझै सम्पर्कविहीन छन् बाढीले घर सड़क र पुलमा क्षति पुर्याउँदा उद्धारमा समेत कठिनाई भइरहेको छ यसैबीच नेपालका लागि विश्व स्वास्थ्य संगठनकी प्रतिनिधि डाक्टर एलिसन गोका टानोले बाढीपछिको स्वास्थ्य अवस्थाबारे जानकारी दिनुभएको छ
5: The priority will be on the search and rescue operations. Immediate priority is with the treating the immediately injured. In terms of the total number that we might be seeing, it won't be surprising that the numbers will increase over time.
2: बाढीपछि त्रिशुले र नारायणी नदी किनारमा भेटिएका 102 शवको पहिचान तथा परीक्षणका लागि पोखरा लगिएको छ धादिङ गोर्खा तनहुँ र पूर्वी नवलपरासी लगायतका जिल्लामा भेटिएका शवको व्यवस्थापन तथा परीक्षणको व्यवस्था नभएपछि पोखरा लगिएको कास्कीका सहायक प्रमुख जिल्ला अधिकारी चित्रांगद बरालले जानकारी दिनुभएको हो गैराती पूर्वी नवलपरासीबाट 41 तनहुँबाट 23 गोर्खाबाट 11 र धादिङबाट 27 शव पोखरा लगिएको छ शवको परीक्षण गरेर पहिचानका लागि सार्वजनिक सूचना जारी गर्ने तयारी भइरहेको स्थानीय प्रशासनले जनाएको छ। भोटेकोशी बाढीमा बेपत्तामध्ये अहिलेसम्म 469 जनाको शव फेला परेको छ। प्रहरीको तथ्याङ्क अनुसार 8 जिल्लामा 469 जनाको शव भेटिएको हो। तीमध्ये रसुवामा 12, नुवाकोटमा 37, धादिङमा 33, चितवनमा 178 र गोर्खामा 44 वटा शव फेला परेको छ। हवस् त, खबर यति नै। नमस्कार।